0: ಕಾಲ ದೇವರು
1: ಕೊಟ್ಟಿದ್ದಾರೆ.
0: ಕಾಲು ಮಾಡ್ ಸೊಟ್ಟು
1: ಕೇಳ್ತೀವಿ.
2: एक बियर एक थर्टी दो बोतल ले गया कई भुजिया दुजिया बिस्कुट आगे ले जाओ तार बड़े के दिया को निजन कर दे
1: सर बाप रुपया लागे मारा बोला मजूरी मारो कमा लो रुपया
2: बाप रो मजूरी बात है.
0: काल देखो काल आड़ो याद करो.
1: अरे हाँ यार रुपया हाँ देना सोची भाई तो हाँ जानू रुपया हाँ देना गिरा दे. अरे दे कहते थे कृष्ण राम से अरे थोड़ा ही दे. अरे मारे सब हो ने ખાણ માં તો પૈસા જણ મેં તને દે હું રૂપિયા થાને દે દારૂ વાળા ઓર છોટી ને દે હું.
3: એ દારૂડે કી સંગ મારી કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મિલ્યો કસાય રે અમાર ઘર માં ફૂટ ગયા પાય રે.
1: એ સુખે જવે ભગે એ સુખે જીત ગવે.
3: એ સોન્ય બીમાર મારો મોન્ય બીમાર ધાપડી ની ખાસ યોગી પે મને પુકાર એને કોઈ તો દરવર દવાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે.
1: એ સર બાપ ને કે સદરાય મગન કોઈ લોટ કો ને ભાવે લોટ ધવાય સર બાપ ને કે આવજે ના રે.
3: એ દારૂડે કી સંગ મારી કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મિલ્યો કસાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે.
1: એ રેડે ફૂટે થરા ફૂટે થર બાપ રે હું કઈ કરું મેં તો બે હું દારૂ એસ કરું બોલ તું કઈ કરે.
3: એ નસબંદી રો કેવો સારો ઘણો સમજાવું છે નસબંદી રો કેવો સારો ઘણો સમજાવું છે ઘણો સમજાવું સારો એલી ગેલી કેવ છે ઈરી બુદ્ધિ ટકાણે લવરે મારા ઘર માં ફૂટ ગયા પાય રે.
1: એ રેડે કર બક બક કરે મારી બુદ્ધિ ઠેકાણે તું ધર ઠેકાણે લે રાડર કઈ ગીત ગાવે મન ઘર માં ગળિયા મુબી.
3: એ સારો દિન પીએ જદ મોટી મોટી આગે મોટી મોટી આગે જદ છોરન ડરાવે કોઈ પૂરી કબડી રી ટીમ બનાવ રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે.
1: કબડ કબડ કબડ જરા કબડિયા કબડ કબડ
2: ક્યા.
1: એ ભગવાન ના કબડિયા માળા અજરા મરવા જા જરા મુજે ભગવાન મેં ભીગુ હા મેરા નામ ભીગુ હા જાણે મુજે
2: જાણું.
1: એ ભગવાન ને આગળ ભાગે છે.
3: એ દારૂડે કે સંગ માર કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મેલ્યો કસાય રે મારા ઘર માં ફૂટ ગયા પાય રે.
1: વે રે રે સુપ્રયા ને કવે કા બટીન મારો કા જાણે રે લગા છે રે દો દે સુપ્રયા રે ઘર બગા લાગી આ બોલી મરે. અરે યાર કઈ કરો રોંડી લારે પર કી દારૂ સડાવને ગાવ વાળા ભાષણ અગલાઈ અબ દારૂ જોડા યાર દારૂ જોડો આદર બાદ માં દારૂ પીવું કોણ યાર આવ તમ કઈ કરું પૈસા ઈ કને કોણ યાર રાંડ બઢોજી ને ઘરે ગાણો કરે. હવે આ રાંડ ના તો રીબે દે મે કમો જો દારૂ ભાંદા રાંડ ગાણો કાડે રોજી ને આદર બાદ માં યાર દારૂ છોડના આવ તો કઈ કરા.
4: अभी आपने नाटक सुना भाई. मैं तो मान ही गया कि शराब पीने से नुकसान ही नुकसान है फायदो कोई नहीं.
5: सही कह रहे हो मोहनलाल जी. तो हमारे गांव में रहने वाले लोग भी इस बात को मान गए होंगे.
4: अगर आप या आपके आसपास वाले शराब पीते हैं तो आज ही फैसला ले लो कि शराब के हाथ तक नहीं लगाना है. देखा भिखाराम को कितना नुकसान उठाना पड़ा और फिर उनके जब अकल आई तो उन्होंने दारू छोड़ दिया.
5: अब तो होली भी आने वाली है मोहनलाल जी. इस बार होली पर अपन को अच्छे अच्छे पकवान खाने हैं अच्छे अच्छे गाने गाने हैं. शराब को तो इस बार हाथ भी नहीं लगाना है.
4: इसी बात पे एक अच्छा सा गाना हो जाए.
6: दारू थे छोड़ो नी भाया दारू थे छोड़ो नी दारू थे छोड़ो नी भाया दारू थे छोड़ो नी सब भाया.